0: બધે બધે સાકુતી રેડિયો ને વરી તો ભાઈ હું ભેજો રેડિયો રે રેડિયો મસ્તંગ દીરી તમુ કેરી સમાચાર ખલ થઈ ગયો
1: અમે દિને ગમ ને વે સમલે અમે તે થેલો જે ભીજો
0: ગઠાલી દે સેવાગ્રહી મરકરી નેપાલી કાંગ્રેસ સભ્ય કેન્દ્રીય સદસ્ય રી લોમજુમ દે કેલે આરોચન કોટર બે કેન્દ્રીય સદસ્ય મે ઉમેદવાર પી બરી પ્લ્યુલે જાના નેતા મન્યુ
2: કે મે રેડિયો મસ્તંગ દે કેલી દિન નઈ નાનર બે 8 બજે ખબે તમુ કે સમાચાર ને બરી આમલે તો